0: ગ્રામીણ જગત કાર્યક્રમ સુનનિયા સગલા કિસાન બેન ભાઈને આપી બેન મુક્તા જૈન
1: આર તોલા રામરા ઘણા ઘણા મોકલા મોકલા રામ રામ.
0: તોલા રામ ભાઈ આપને ભી મારા ભી રામ રામ.
1: બિલકુલ દેખો મુક્તા બેન બડા દિનસ હુઆ પારો ચોપાલ મેં મિલનો હોયો હૈ ઓર આપસું મિલના જણે એક ચીજ માને બિલકુલ ધ્યાન આ જયા કરે કે આજ માને કિન કી ચોખી ચોખી અચ્છી જાણકારી મિલ.